સ્પાઈસ. તિરુવરા ધામિંગટનચેર આરજેસ ચોઈસ. ચારવરા 5 મિનિટાંચેર પોપ ટાઈમ આણી મ્યુઝિકલ કોકટેલ કર્યા વે 5 વરા 10 મિનિટાંચો. પશ્ચિમી સંગીતાચો હ્યો તરેકવાર કર્યા વે 5 વરા 30 મિનિટા મેરેન આયકલા ઉપરાંત 5 વરા 35 મિનિટા સાઉન સાંજવેચા પ્રસારણાત આયત પકરાવાત તરેકવાર મરાઠી ગીતાંચે કર્યા વે સુરવેક 5 વરા 35 મિનિટાંચે. સવરા જાઉન 5 મિનિટાંચે રેઇનબો સાન્સ સાતા ખેલો ફરમાઈશ. પ્રાદેશિક ખબરો મજગતી આસતો 7 વરા 20 મિનિટાંચેર અને ઉપરાંત 7:30 ફાર્મ ટુ સિટી. ગોયાત બાગકામ અને લેન્ડસ્કેપિંગચો વ્યવસાય. ભાર્ગવ દીપક શેકરકર હંચી રાહુલ કુલકર્ણી હણી ઘેતીલી મુલાખત અમી વિતરાયતાત. 8 વરાંચેર કાતારા તર 8 વરા 30 મિનિટાંચેર એકે ફિલ્મસે. 9 વરાંચેર આકાશવાણી પોડકાસ્ટ. શશી શેખર વેમ્પત ચેરપર્સન સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન. આયક પકરાવાત હે કર્યાવળ 9 વરાંચેર દિલ્હી કેન્દ્રા વેલાન આમી હે કર્યાવળ સહક્ષેપિત કરતલે. પશ્ચિમી સંગીત 9 વરા 50 મિનિટા સાઉન 10 વરા 5 મિનિટાંચેર ફોન ઇન રિક્વેસ્ટ કર્યાવળ અને 11 વરા 10 મિનિટાંચેર ફ્રોમ ધ આર્કાઇવ્સ. આયક પેનો એફએમ રેઇનબોચા વિતરાવણીત આમચો તુમચો હસાંગાત મધ્યાન રચ્છા 12 વરા 5 મિનિટા મેરે. એફએમ રેઇનબોચા વિતરાવણીત તુમચ્યાત સાંગાતાન ફુડે વતના આકાશવાણી પણજી કેન્દ્રાચ્યા માધે ચેનલ આવેલન ह्या उपरांत वितरावपाच्या काय मुखेल अशा कार्यावळींची ही वळख. माधे चॅनलाचे ह्या खिणाक सुरू असा अस्तुरी कार्यावळ. आयच्या कार्यावळीत किरण भांबरे यांनी सादर केली कथा आम्ही वितरायतात नाते. तसेच स्वरसंगम कार्यावळीत 12 वरा 30 मिनिटांचे सरला भिडे आणि डॉक्टर अनिता सेन यांचे गायन तुमका ऐकपाक मेळटले. मराठीतली युवणी घेऊन येता 5 वरा 30 मिनिटांचे वन्य प्राणी मानवाचे मित्र विठ्ठल शेळके यांचे उलोप. चावडे 7:30 वरांचेर पंचम वेद कला आविष्कार सत्री गोंयच्या या संस्थेन सादर केली लोकगीतांची कार्यावळ. स्पॉटलाईट कार्यावळ 9 वरा 15 मिनिटांचे करंट अफेअर्स 9 वरा 30 मिनिटांचे तर संगीताची अखिल भारतीय सप्तकी कार्यावळ रातच्या 10 वरांचे दिल्ली केंद्रावेल्यान आम्ही सहक्षेपित करतले. ऐकवेनो माधे चॅनलावेल्यान ह्या उपरांत दिसभर वितरावपाच्यो ह्या आशिल्ल्यो काय मुखेल अशो कार्यावळी तुम्ही ऐकली. कार्यावळींची ही रूपरेषा.

એફએમ રેઇનબો છે એ વિતરાવણી તમે આ એકતા દન પર ચા સભેત લ્યો યો તરેક વાર કર્યા હોય 12 વર્ષ જાઉન 16 મિનિટા જતા તાલ તરાત ફિલ્મી સંગીતા છે રાયકત ચિત્રરંજન.